0: ગુડ મોર્નિંગ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. સવાર પડે અને દોડધામ ચાલુ. તમારા દોડતા પહેલા તમારા વિચારો દોડવા માંડે. ચલો આજની જે વાત છે એ તમારા વિચારો ઉપર કરું. આ વાત છે નંદકિશોરની, એક નાનકડા ગામમાં રહેતા, ગામના વિદ્વાનોમાંથી ગણતરી થાય એમની. ગામમાં કોઈ પણ વ્યક્તિને સલાહની જરૂર પડે તો નંદકિશોર પાસે આવે, ગામના ઇન્ટેલિજન્ટ લોકોમાંથી એક. એમનું જે ઘર છે એ ઘરના સામે એક બહુ જ મોટું ખુલ્લું મેદાન છે. રોજ સવારે જ્યારે નંદકિશોર ઉઠે ત્યારે એ જે મેદાન છે એમાં એમને એક ગાય દેખાય, સફેદ રંગની ગાય. ગાયના શિંગડા એકદમ મોટા અને ગોળાકાર. ગાયની પર્સનાલિટી પાછી પ્રભાવશાળી. નંદકિશોરને રોજ જ એના શિંગડા જોઈને એવો વિચાર આવે કે યાર આટલા મોટા શિંગડા, આની અંદર મારું માથું જાય કે ના જાય, આની અંદરથી હું પસાર થઈ શકું કે ના થઈ શકું. આ કાર્યક્રમ જે છે ગાયને જોઈને આ વિચાર કરવાનો એ એક મહિના સુધી ચાલ્યો. રોજ એ ગાય દેખાય અને નંદકિશોર વિચારે કે આમાં માણસ જાય, આના આરપાર હું જઈ શકું, આના શિંગડા મારા માથાના સાઈઝ કરતા મોટા કે નાના. હવે આ જે વિચાર છે એ મગજ ઉપર એટલો બધો હાવી થઈ ગયો કે એક દિવસ નંદકિશોરે વિચાર્યું કે ભાઈ આજે તો ટ્રાય કરવું જ પડશે. નક્કી કર્યું અને મેદાન તરફ વધ્યા. ગાયના શિંગડા પકડ્યા અને માથું નાખ્યું અને જે ગાયે દોટ મૂકી છે, ગાય નંદકિશોરને લઈને આખા ગામમાં દોડી. નંદકિશોરે બૂમા બૂમ કરવાની ચાલુ કરી એટલે આખું ગામ ભેગું થયું. ગમે તેમ કરીને ગામના લોકોએ ગાયને રોકી અને નંદકિશોરનું ભેરવાયેલું માથું શિંગડામાંથી બહાર કાઢ્યું. ગામવાળાઓએ નંદકિશોરને પાણી પાયું અને પૂછ્યું કે ભાઈ તમે તો ગામના વિદ્વાન છો, ગામમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો તમને પૂછવા માટે આવે, તો જરાક આવું કામ કરતા પહેલા વિચાર તો કરાય કે નહીં. નંદકિશોરે જવાબ આપ્યો કે ભૈલા, એક મહિનાથી વિચાર જ કરી રહ્યો હતો એટલા જ માટે તકલીફ થઈ, જો વધારે વિચાર ના કર્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત. હવે વિચારો, ઘણી વાર આપણે પણ વધારે વિચારોમાં ભેરવાઈને ખોટા પગલા લેતા આવીએ છીએ અને વગર જોઈતી તકલીફોમાં પોતાને નાખતા આવીએ છીએ, જેવી રીતે નંદકિશોરે પોતાનું માથું શિંગડામાં ભેરવ્યું હતું. વાત ખાલી એટલી જ છે કે વિચારો ઓછા અને સારા રાખવા. જો બહુ જ વિચારો કરશો તો આવી જ તકલીફ થશે. સાચી વાત ને? ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. જો તમે આ મોર્નિંગ મંત્ર મિસ કરી દીધો હોય તો તમે આને સાંભળી શકશો ઓન માય ઇન્સ્ટાગ્રામ, દેટ ઇઝ આર જે કૃતાર્થ. કૃતાર્થની સ્પેલિંગ છે KRUTARTH.
1: હેલો, યે કમલેશજી?
2: હાજી, કોણ?
1: કમલેશજી, ગોપાલ બોલ રહા હું મેં આપકી સોસાયટી સે. યે આપકે પાસ ભી, આપકે પાસ ભી પત્ર આયા હોગા, હમારી પત્ની ને લાજવંતી ને વો જો એક કામ કે લિયે જિમ્મેદારી લીએ, આપ ઉસમે પૈસા નહીં દે રહે.
2: કોન સે પૈસા ચાહિયે તુમ્હે?
1: નહીં નહીં, દેખિયે એક તો મેં આપકો બતાતા હું, આપ યે મત સમજો. દેખો યે હમારી જો પત્ની હે લાજવંતી, ઉસને યે કહા થા કે ભાઈ સોસાયટી કા ખિલાફ ઉસકી બહાર કી દીવાર દેખો, ઉસમે પુતાઈ હોની હે.
2: અરે તુમ્હે હમેશા કુછ ના કુછ પૈસે ચાહિયે હોતે હે કભી?
1: દેખિયે મેને હમેશા કબ લિયે આપસે, નહીં હમને કબ લિયે આપસે?
2: અરે તો એઝ હર ચીજ કે તુમને પૈસે દેતે રહેંગે, હમને મેન્ટેનન્સ કે પૈસે દીયે હોતે હે તો કરો, આપ જો કર રહે હૈ
1: ભાઈ સાહેબ, એક બાત બતાઓ, આપકે પાસ 750 રૂપે કે બહોત બડી કીમત જો આપ દેને કો મના કર રહે હો?
2: 750 રૂપે મેં થોડી ના હર ચીજ કે પૈસે દેતા રહુંગા તુમે, બીજ મેં કામ હોગા તો ઇસકા મતલબ ક્યા, તુમ હર 10 દિન કે પૈસે માંગને આ જાઓગે? મેં નહીં દેતા કોઈ પૈસે, એસે કોઈ ત્યોહાર નહીં હૈ, કોઈ ફેસ્ટિવલ નહીં હૈ, તુમ પૈસે લેને શુરૂ હો જાતે હો, ચંદા માંગને શુરૂ હો જાતે હો, એસે નહીં હોતા.
1: આપ નહીં દે રહે ફિર?
2: મેં નહીં દે રહા કોઈ પૈસે, એસે
1: ના દે રહે લાજવંતી, ના માન રહે.
3: I want to talk to him. Sir, I wanted to talk to you, sir. My husband has been trying to explain this to you for over an hour now. It's just a necessity for the society. I don't understand why you're not cooperating with us, sir. It's just a matter of 750 rupees. Why would you not want to contribute to the society and the welfare of this entire place that we all live in together? Are you not interested in the betterment of this public sphere that we are all a part of? I would really request you to just take out some time. Just 750 bucks, sir. That's all we're asking for, because we feel we're all family and my husband and I are really interested in this entire space. So would you be willing to pay us? Hello, sir, are you there? Are you
2: yes,
3: with us?
2: Yes, madam, I'm there. I understand, main samajh raha hu aapko. What is the amount?
3: Kya, sir, it's 750 rupees. It's hardly anything. It's 750 rupees. You know, we pay more than that everywhere we go, even for trips. And we know you, how fond you are of trips, sir. So I'm sure it's not going to be an issue with you. So is it all right? Should we write your name? Should we go ahead with this?
2: No, not an issue. 750 only?
3: Yes, sir, absolutely.
1: No, 750 na bhai. तेरे 1500 लगेंगे, हमारी बात समझ में ना आ रही, लाजवंती की एकदम गिरेज में पड़ गई।
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची, इट्स हॉट।
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Jai Gurudev. अवसर आवी ने उभो छा आंगणे, चलो भेगा मळी गणेश जी ना आगमन नी तैयारी करिए। आपने गायत्री चेतना सेंटर ना गणेश उत्सव मा जोड़ायो, जेमा
8: 13 सप्टेम्बर रविवार
7: सांजे 4 वागे थशे गणेश स्थापना, अने सांजे 7 वागे थशे गणेश आरती, अने 20 सप्टेम्बर सांजे 4 वागे विसर्जन। वधु माहिती माटे कॉल गायत्री चेतना सेंटर, विस्काटवे ऑन 7323578200। जय गुरुदेव।
9: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं। ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स।
10: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल। ये भरोसा है साथ का साथ हर खुशी का। सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी, स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी।
11: कभी कभी लगता है सिर्फ मिर्ची पर हिट गाना है। हिट गाने
12: ओनली ऑन 92.7 FM रेडियो मिर्ची न्यू जर्सी, ऑल्सो अवेलेबल ऑन 103.3 FM HD2। इट्स हॉट।

જરાક યાદ કરો ને કે જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે વધારે મજા શેમાં આવતી હતી, નિયમોનું પાલન કરવામાં કે પછી નિયમો તોડવામાં? આઈ એમ શ્યોર 90% લોકો એવું કહેશે કે ભાઈ ના ના, નિયમો તોડવામાં જે આનંદ છે એ બીજો ક્યાંય નથી, ને 10% જે લોકો છે એ લોકો રેન્કર છે, ફર્સ્ટ રેન્ક લાયા છે, પણ મજા નથી લીધી જિંદગીની, ખાલી મજાક કરજો ભાઈ, તમે ખોટું ના લગાડતા. વાત એ છે કે આજે છે શનિવાર, હવે છે વીકેન્ડ, તો એવા ઘણા બધા નિયમો હોય છે જે આપણે વગર કીધે વગર જાણે પાલન કરતા આવીએ છીએ કે ના ભાઈ આટલા વાગે તો સૂઈ જ જવું પડે.

0: ડિસિપ્લિન છે તમારું કે સવારે ઓફિસ જવાનું હોય, જેમ કે મારે સવારે 6 વાગે આવવાનું હોય છે તો હું રોજ રાત્રે 10:30 સુઈ જતો હોઉં છું, પણ એ બધા જ નિયમો આજે તોડી નાખો કારણ કે કાલે છે રવિવાર. તમે જાગતા ના હો તો જાગો. ઘરમાં એવા નિયમ હોય કે ભાઈ આ પ્રકારનું જ ખાવાનું બને, આવું તો આપણે ના જ કરીએ, તો પછી એ નિયમો તોડો જરા. આજે ઘરમાં કંઈક નવીનતા ટ્રાય કરો. તમારા મમ્મી પપ્પાએ જો ક્યારેય પાસ્તા ના ખાધા હોય ને તમે મન સાંભળી રહ્યા છો, તો આજે પાસ્તા બનાવો ઘરમાં. જો તમે ગુજરાતી ફૂડ સિવાય કશું નથી ખાતા, તો આજે કંઈક અલ્ટિમેટ પિઝા વિઝા કંઈ ટ્રાય કરો. કોઈ દિવસ જો કોઈને એવું મન હોય કે પિક્ચર જોવા જવું છે, પણ ના યાર શનિવારમાં તો ટિકિટ થોડી મોંઘી હોય, નથી જવું, ના આજે જઈએ જાઓ, થોડું વધારે સેવ કરી લેજો આવતા અઠવાડિયે. નિયમો તોડો આજે બધા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: पूरा जर्सी जानता है यहाँ के लोगों में टैलेंट है अनेक.
2: इंडियन अमेरिकन एंटरप्रेन्योर्स एसोसिएशन प्रेजेंट्स मिर्ची हॉट माइक.
1: सिंगिंग, स्टैंड अप, शायरी या मैजिक या फिर कोई भी यूनिक टैलेंट, तो उठाओ फोन और छा जाओ. व्हाट्सएप करो हॉट माइक टू 9033647244, यानी 9033 मिर्ची.
2: Mirchi Hot Mic. Log out of work, log into fame.
3: Grand finale at Entrepreneurs Expo and Fun Fest on September 27th at Parlor Banquet Edison.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: Oh no!
7: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट. ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
8: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
9: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
10: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
11: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
10: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस.
12: तेरा क्या होगा कालिया?
13: सरदार, मैंने आपका नमक खाया सरदार.
12: अब मिर्ची खा.
14: रेडियो मिर्ची, इट्स हॉट.
15: It's 12:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

ગુડ મોર્નિંગ, ઉઠો અને પોતાના પરિવારજનોને ઉઠાડો. કહો એમને કે ભાઈ કૃતાર્થનો શો ચાલુ થઈ ગયો, સાંભળવા માટે ઉઠી જાઓ, થોડીક જ વારમાં મોર્નિંગ મંત્ર આવશે. આજના દિવસે કેટલા બધા પ્લાન કર્યા હશે, કારણ કે વીકેન્ડ છે, હવે સેટરડે સન્ડે છે. તો પછી પ્લાન કર્યું હશે કે ફલાણા રિલેટિવ જેમને આટલા સમયથી મળી નથી શક્યા એમના ઘરે જતા આવીએ. યાર મારે મંદિર જવું હતું આખા વીક, હું જઈ નથી શકી, જઈ આવીએ. અલા પિક્ચર કેટલા સરસ રિલીઝ થયા છે, થિયેટર જઈ આવીએ. મારા ફ્રેન્ડ્સને હું કેટલા ટાઈમથી નથી મળી, કરી આવીએ. યાદ એટલા માટે અપાવડાવું છું કે જેથી કરીને ભૂલી ના જાઓ ફરીથી, કારણ કે વીકેન્ડમાં પ્લાન તો કર્યું હોય બધું જ, કે આ કરીશ, તે કરીશ, ફલાણું કરીશ, આ બી કરી લઉં, પેલું બી કરી લઉં, આને બી મળી લઉં, પેલાને બી મળી લઉં, પણ પછી એક્ઝિક્યુટ ના થતું હોય. એક્ઝિક્યુટ કરજો આજના દિવસે અને કાલના દિવસે. અને હા, ખાસ રિમાઇન્ડર, ખાસ રિમાઇન્ડર, ચા, ફાફડા, ગાંઠિયા, જલેબી, કોઈ જગ્યાએ બહાર જઈને ભજીયા ખાવાનો જો પ્લાન હોય તો આને તો કેન્સલ ના જ કરતા. મને એડ્રેસ આપજો કઈ જગ્યાએ આવા મજા લઈ શકાય જેનો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. થોડીક જ વારમાં મોર્નિંગ મંત્રા સાથે પાછો આવું છું.

0: આજે સવારે સવારે જ્યારે મેં ઘરની બહાર પગ મૂક્યો ત્યારે મારા એક્ઝેક્ટ સામેના ઘરમાં સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું હતું. ઘણો બધો સામાન એવો હતો કે જે બહાર મૂક્યો હોય. આંટી ઝાડુ મારતા હતા, અંકલ બનિયાનમાં મદદ કરતા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે શું થઈ રહ્યું છે ભાઈ સવાર સવારમાં આંટી? તો મને કહે, હા દિવાળી જેવી સાફ સફાઈ માંડી છે. મેં કીધું, કેમ હમણાં દિવાળીની સાફ સફાઈ? તો કે એમાં શું છે, જ્યારે કચરો થઈ જાય ત્યારે સાફ સફાઈ કરી લેવાની. મેં કીધું, વાત તો બરાબર છે. આનાથી મને એક વિચાર આવ્યો કે ઘરની સાફ સફાઈ એ તો આપણે કરતા જઈએ છીએ, પણ મનની સાફ સફાઈનું શું? એ કેટલા લોકો રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે કે ભૂલી જઈએ છીએ આપણે. હવે મનનો કચરો શું છે? તો કે નેગેટિવ ફિલિંગ્સ, નેગેટિવ ઇમોશન્સ. પેલાએ મને ગયા વર્ષે આવું કીધું હતું, એ હમણાં સુધી મારે સંઘરીને રાખવું છે. એ છે તમારો મનનો કચરો. પેલાના લગ્નમાં ગયા હતા, એને આવો વ્યવહાર કરવાનો હતો આપણી જોડે, આપણી સાથે એવું ના કર્યું. એ તમારા મનનો કચરો કોઈ ખૂણામાં હશે એવું કંઈક. એની બર્થડે હતી, મેં એને ગિફ્ટ આપી, એણે મને રિટર્ન ગિફ્ટ બી ના આપી. આ તમારો મનનો કચરો. લા બાજુવાળા પાસે ગાડી કેમ નહીં આવી? આ લોકો કમાયોમાં છે કે નહીં? આવું કેવી રીતે યાર, આપણા કરતાં પહેલાં એને ગાડી કેમ નહીં લીધી? અલા પહેલાંને પ્રમોશન કેમ ન મળ્યું યાર? ઓફિસમાં મળવું જ ના જોઈએ? આ બધી જ ફિલિંગ્સ, આ બધા જ ઇમોશન્સ મનનો કચરો. આની સાફ સફાઈ કરવાની છે તમારે. હવે આની સાફ સફાઈ કરવાની કેવી રીતે? તો દરેક વ્યક્તિની પોતાની અલગ ટેકનિક હોઈ શકે. કોઈ મેડિટેશન કરે, કોઈ જતું કરે. મારા પ્રમાણે જતું કરવું એ સૌથી મોટી એક્સરસાઇઝ છે, સૌથી મોટું ઝાડું છે તમારા મન ઉપર. એટલે જવા દો ને યાર, કેટલો કચરો સંગ્રહી રાખવાનો. હે, ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: હેલો
2: હેલો
1: હેલો
2: જયદીપ.
1: હા જી.
2: યે ભાઈ સાહેબ, એક સેકન્ડ હોલ્ડ કરના. યે આપકે ડિપાર્ટમેન્ટલ સ્ટોર સે મેને ટોર્ચ લી થી, છેની લી થી ઓર હથોડા લિયા થા.
1: હા જી.
2: યે આપકે અચ્છી ક્વોલિટી, અચ્છી ક્વોલિટી કહે કે યાર દૂસરો કો આપ બેવકૂફ બનાતે હો?
1: મતલબ
2: આપને કહા થા ના કે અચ્છી ક્વોલિટી કે હૈ?
1: તો ભાઈ સાહેબ, અચ્છી ક્વોલિટી કે લી થી કે નહીં હૈ
2: આપકો? મેં યહી કહે રહા હું, તો કામ કરેગે જબ તો અચ્છી ક્વોલિટી કે હૈ?
1: તો ભાઈ સાહેબ, આપ કામ યુઝ તો કરો, ઉસકો કામ ક્યું નહીં કરે?
2: યા યુઝ કરું, आधे घंटे से यूज कर रहा हूँ, कोई फायदा नहीं हो रहा.
1: भाई साहब, आप सही से यूज करिए, बढ़िया क्वालिटी की दी है आपको.
2: क्या बढ़िया क्वालिटी की दी है?
1: अरे यार, बढ़िया क्वालिटी के दिए, 50 लोग आते हैं, लेके जाते हैं, यूज कभी किसी ने कंप्लेन नहीं की.
2: तो काम तो हो नहीं रहा ना, काम नहीं हो रहा.
1: आप सही से काम करके देखिए ना, काम नहीं करेगा.
2: एक सेकंड, अभी तुम्हारे सामने ही खोलता हूँ, कोई आ ना जाए. बस ये तो है, अभी बड़ा रिस्क है ये. इसमें मैं चाबी लगा रहा हूँ, ये टॉर्च चला ली, ठीक है? ये रहा थोड़ा, नहीं खुल रहा. पिछले आधे घंटे से कोशिश कर रहा हूँ, नहीं खुल रहा.
1: अबे तो हथौड़ा जोर से मारना, तभी तो खुलेगा.
2: हथौड़ा जोर से मार दो, सिक्योरिटी नहीं आ जाएगी. अभी तो कुछ हाथ भी नहीं लगा, पहले ही पकड़ा जाऊंगा. चीजें बेचते हो, गारंटी देते नहीं हो कि सर ले जाओ ले जाओ, बढ़िया क्वालिटी की दे रहा हूँ. 5 खोल के देख ली मैंने, पूरे बैंक में 5 लॉकर है, एक नहीं खुल रहा. कि सर ले जाओ ले जाओ, हमारा यकीन करो, आप जो कहोगे हो जाएगा काम. कर लिए काम, जान पे रिस्क लेके तिजोरी खोलने की कोशिश कर रहा हूँ, आधे घंटे से खोली नहीं रही.
1: तू कहाँ पे है? तू
2: बैंक में? बैंक में.
1: अबे तू पागल है क्या? बैंक क्या कर रहा है वहाँ पे?
2: सारा अपने हथौड़ा ना चलने पर. अपना हथौड़ा ना चलने पर आप लोग सारा ने.
1: अबे भाई, तू कर क्या रहा है यार? ये
2: खोलूंगा ना, खुल ही नहीं रहा, क्या करूँ आप?
1: अबे अबे अबे भाई भाई भाई, तू जो करना है कर. तू फोन रख भाई, मेरे पास कॉल मत करियो.
2: ठीक है, मैं वापस कर रहा हूँ. ठीक है. मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
3: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
4: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
5: पीठ पे छुरा क्यों घोंपे?
6: मत मारे कालीन भैया. बाहुबली मारते नहीं, मारने का ऑर्डर देते हैं.
7: अब सही सुर लगा रहे मुमताज.
8: मिर्जापुर की गद्दी के बारे में सुने?
9: मिर्जापुर में एक ही दरवाजा है यादव जी, दूसरा कोई नहीं खुलेगा.
8: नहीं खुला तो तोड़ देंगे.
10: XL Entertainment presents Mirzapur the movie, releasing worldwide on 4th September at your nearest cinema.
11: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर।
3: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगा, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज।
11: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन।
3: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं। दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक। मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस। रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर, आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2। बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है।
12: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड।
3: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है।
13: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा।
3: मॉरल ऑफ द स्टोरी, नंबर वन सिर्फ एक ही होता है, एक ही होता है। जैसे USA की सबसे ऑथेंटिक रेडियो लिस्नरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची मिर्ची, बाकी जो है वो सिर्फ है। रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं। इट्स हॉट।

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: एक छोटी सी चिप की कीमत तुम क्या जानो गुजराती बाबू। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची, हूँ छू कृतार्थ। सेमीकंडक्टर चिप जेनी अछत आखी दुनिया में सर्जाई छे, हवे एना असरो बैंकिंग सेक्टर ऊपर पण देखाई रहा छे। डेबिट अने क्रेडिट कार्ड में सेमीकंडक्टर चिप नो उपयोग करवामां आवे छे। हवे ज्यारे सेमीकंडक्टर चिप छे ज नहीं तो तमने कार्ड केवी रीते इश्यू करवामां आवे, एना कारणे तकलीफ एवी थई छे के 1.66 करोड़ जेटला नवा खाता खुल्या छे, પણ એની સામે ખાલી 40 લાખ લોકોને જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પહોંચાડવામાં આવ્યા છે, બાકી બધા લોકો વેઇટિંગ લાઇનમાં, જ્યારે આવશે ત્યારે આવશે। આના પહેલા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જ મોટી અછત સર્જાઈ હતી, જેના કારણે કાર્સનું જે વેઇટિંગ છે એ વધી ગયું હતું। ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ફંક્શન્સ છે કારમાં જે પ્રોવાઈડ હવે નથી કરવામાં આવતા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બીકોઝ ઓફ સેમી કન્ડક્ટર્સ। બેન્કિંગ સેક્ટરમાં આવું થયું એનાથી મને તો આનંદ છે કે ચલો ક્રેડિટ કાર્ડ નહીં આવે ને તો ખર્ચો ઓછો થશે, કારણ કે યાર ક્રેડિટ કાર્ડથી તો બહુ વધારે ખર્ચો થઈ જતો હોય છે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ, ઇટ્સ હોટ।

0: Milchi. Iskabana, puskabana, sakabana. Rambana. Burka, burka. La vieja la burka. Milchi, burka.
1: हेलो
2: हेलो, ये कमलेश जी?
1: हाँ जी, कौन?
2: कमलेश जी, गोपाल बोल रहा हूँ मैं आपकी सोसाइटी से। ये आपके पास भी पत्र आया होगा, हमारी पत्नी ने, लाजवंती ने, वो जो एक काम के लिए जिम्मेदारी ली है, आप उसमें पैसा नहीं दे रहे।
1: कौन सा पैसा चाहिए तुम्हें?
2: नहीं, देखिए, एक तो मैं आपको बताता हूँ, आप ये मत समझो। देखो, ये हमारी जो पत्नी है लाजवंती, उसने ये कहा था कि भाई सोसाइटी का क्लब, उसकी बाहर की दीवार देखो, उसमें पुताई होनी है।
1: अरे, तुम्हें हमेशा कुछ ना कुछ पैसे चाहिए होते हैं।
2: देखिए, मैंने हमेशा कब लिया आपसे? हमने कब लिए आपसे?
1: अरे, तो ऐसे हर चीज के तुम्हें पैसे देते रहेंगे, हमने मेंटेनेंस के पैसे दिए, उसी में से करो आप जो कर रहे हैं।
2: भाई साहब, एक बात बताओ, आपके पास 750 रुपए का बहुत बड़ी कीमत जो आप देने को मना कर रहे हो।
1: 750 रुपए मैं थोड़ी ना हर चीज के पैसे देता रहूंगा तुम्हें। बीच में काम होगा तो इसका मतलब क्या तुम हर 10 दिन के पैसे मांगने आ जाओगे? मैं नहीं दे रहा कोई पैसे ऐसे। कोई कहानी है, कोई फसल है, तुम पैसे लेने शुरू हो जाते हो, चलना मांगने शुरू हो जाते हो, ऐसे नहीं होता।
2: आप नहीं दे रहे फिर?
1: मैं नहीं दे रहा कोई पैसे ऐसे।
2: ना दे रहे लाजवंती, ना मान रहे।
3: I want to talk to you. Sir, I wanted to talk to you, sir. My husband has been trying to explain this to you for over an hour now. It's just a necessity for the society. I don't understand why you're not cooperating with us, sir. It's just a matter of 750 rupees. Why would you not want to contribute to the society and the welfare of this entire place that we all live in together? Are you not interested in the betterment of this public sphere that we are all a part of? I would really request you to just take out some time. Just 750 bucks, sir. That's all we're asking for, because we feel we're all family and my husband and I are really interested in this entire space. So would you be willing to pay us? Hello, sir, are you there? Are you
1: there? Yes, madam, I'm there. I understand, main samajh raha hu aapko. What is the amount?
3: Sir, it's 750 rupees. It's hardly anything. It's 750 rupees. You know, we pay more than that everywhere we go, even for trips. And we know how fond you are of trips, sir. So I'm sure it's not going to be an issue with you. So is it all right? Should we write your name? Should we go ahead with this?
1: No, not an issue.
3: 750 only? Yes, sir, absolutely.
2: Na, 750 na, bhai. Tere 1500 lagenge. Hamari baat samajh mein na rahi. Lajwanti ki ekdam gheje mein pad gayi.
0: Mirchi Murga, Naveed ke saath. Only on Mirchi. It's hot. Yeah, paja.
4: Ek divas mate una thai shake ke hu ane tame khali chill kariye, chill. Relax kariye. Shanti thi. આરામ ખુરશીના ઉપર બેસીએ, કોઈ વસ્તુની ચિંતા ના કરીએ. રોજ હું તમને લગભગ આ સમયના આસપાસ ન્યૂઝ સંભળાવતો હોઉં છું. ન્યૂઝ કેટલી બધી અગત્યની હોય છે પોતાના જીવનમાં, કે આખા વીકેન્ડ લોકો મને મેસેજ પર મેસેજ કરતા હોય છે કે જો 5 મિનિટ મોડું થઈ ગયું ને તો ગાડીમાંથી મેસેજ આવે કે ભાઈ હું ઓફિસ જઉં છું, આજે ન્યૂઝ ના આવી, આજે મને ખબર ના પડી દુનિયામાં શું ચાલે છે. પણ એક દિવસ એવો ના હોઈ શકે કે હું અને તમે ન્યૂઝપેપરને હેઠા મૂકી દઈએ. કારણ કે ન્યૂઝપેપર્સમાં આજકાલ ન્યૂઝ ઓછી અને ચિંતાજનક ખબરો વધારે આવે છે. ટીવી ચેનલ્સમાં તો ઓહો, મારે બોલવું જ નથી કે કયા પ્રકારના એન્કર્સ આવે છે, તમને ખબર છે. યુ ઓલરેડી નો ઇટ. હું કોની વાત કરું છું? એક દિવસ માટે હેઠા રહીએ. નથી જાણવું આજે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, કઈ ચિંતાઓ ચાલી રહી છે, વર્લ્ડના લીડર શું કરી રહ્યા છે, કઈ જગ્યાએ કયા રમખાણ ચાલે છે. નથી જાણવું આજે, ખાલી અને ખાલી પોતાને જાણીએ, પોતાના પરિવારને જાણીએ. Happy Saturday to you. You are listening to Mirchi. I'm Kritarth. It's hot.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए Lion Mortgage. The king of mortgage industry.
8: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
6: For more information, call 732-339-3155. That is 732-339-3155.
9: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
10: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगाज, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
6: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
11: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
11: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
12: Tera kya hoga, Kalia?
13: Sardar,
12: मैंने आपका नमक खाया सरदार,
13: अब मिर्ची खा।
14: रेडियो मिर्ची, इट्स हॉट।

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. વીકેન્ડ શું કામ આવે? શું કામ શનિ અને રવિ અગત્યના છે? શું કામ અઠવાડિયામાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ હા, આવા બે દિવસ હોવા જોઈએ, કે એક દિવસ કદાચ હાફ ડે રજા હોય, કાં તો ઘણા લોકોને બે બે દિવસ ફૂલ ઓન રજા જ રજા હોય. મારા પ્રમાણે એટલા માટે કારણ કે આપણે જરાક ઇન્ટરોસ્પેક્શન કરી શકીએ, આપણે થોડા ઠેરાવ સાથે વિચારી શકીએ કે લાઈફ બરાબર ડિરેક્શનમાં તો જઈ રહી છે ને. કારણ કે એમાં કેવું છે ને કે જ્યારે વીક ડેઝ ચાલતા હોય, જોબની માથાકૂટ ચાલતી હોય, બોસ માથે બેઠો હોય, એમ બેતાલની જેમ ચડેલો હોય તમારા ઉપર, વિક્રમ બેતાલની જોડી બનાવીને તમે ચાલતા હો, એ વખતે ખબર ના પડે, એ વખતે ઘણી બધી વસ્તુઓ વિચારવાની રહી જાય, ઘણા બધા સપના ભૂલાઈ જાય, તમારી દિશા ભટકી જાય. જરાક બેસો, શાંતિથી વિચાર કરો કે મારું જે જીવન છે એ જ ડિરેક્શનમાં જઈ રહ્યું છે કે જ્યાં મારે એને લઈ જવું છે. વીકેન્ડમાં સમય છે, વિચાર કરજો. હું શ્યોર છું કે ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મળશે કે ના યાર, આ ડિરેક્શન તો નથી લેવાની યાર, ક્યાં આવી ગયા યાર. થેન્ક મી, મેં યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: એક સુપરસ્ટાર જો કહીં છુપા બેઠા હૈ,
2: જિસકે શબ્દો મેં આગ હૈ,
1: જિસકી આવાઝ મેં જાદુ હૈ,
2: ઓર ઉસ છુપે હુએ ટેલેન્ટ કો ચાહિયે બસ એક એસા મંચ જો પૂરી દુનિયા કો હિલા દે. ઇન્ડિયન અમેરિકન વુમેન એન્ટરપ્રેનર્સ એસોસિએશન પ્રેઝેન્ટ્સ સાલ કા સબસે બડા ટેલેન્ટ હન્ટ, મિર્ચી હોટ માઇક.
1: આજ હી રજિસ્ટર કરે, વોટ્સએપ અસ હોટ માઇક ઓર ભેજ દે 9033647244 પર. ગ્રાન્ડ ફિનાલે એટ એન્ટરપ્રેનર્સ એક્સપો એન્ડ ફનફેસ્ટ ઓન સપ્ટેમ્બર 27th એટ પાર્લર બેન્ક્વેટ એડિસન.
3: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
4: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: ભાઈ મોંઘવારી તો જુઓ કેટલી બધી વધી ગઈ. ગયા વર્ષે આ વસ્તુ હું આટલામાં લેતો હતો ને આ વર્ષે આટલામાં આખું બજેટ ખોરવાઈ ગયું. ખબર નહીં ભાઈ આગળ શું થશે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ ચારે બાજુ. આજ ચર્ચા સંભળાઈ રહી છે કે મોંઘવારી આટલી બધી વધી ગઈ, મોંઘવારી આવું થઈ ગયું, પેલું થઈ ગયું, ફલાણું થઈ ગયું, હવે તો LPGમાં પણ આટલી બધી વૃદ્ધિ થઈ ગઈ. વાત તો સાચી, પણ મારો ટેક આના ઉપર બહુ અલગ છે. મારું એવું કેવું છે કે હવે મોંઘવારી છે ને ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરતી હોય, જેમ કે સરકારની પોલિસીઝ, વેધર. ગયા વર્ષે વરસાદ જો ઓછો પડ્યો હોય કાં તો બહુ વધારે પડી ગયો હોય તો પણ મોંઘવારી ઉપર અસર કરતું હોય. ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ વસ્તુઓ ઇમ્પેક્ટ કરી રહી છે, ઘણા બધા ફેક્ટર્સ હોય જે મારા અને તમારા કંટ્રોલથી બિલકુલ બહાર છે, મારી અને તમારી સમજણથી પણ બહાર છે. શાહરૂખ ખાને કોન્ક્લેવમાં વાત કરી હતી કે ભાઈ મોંઘવારી મારા અને તમારા કંટ્રોલમાં નથી જેવી રીતે હું કહી રહ્યો છું, પણ તમારી ઇન્કમ તમારા કંટ્રોલમાં છે. એવા સોર્સેસ શોધો કે જેથી કરીને તમે તમારી ઇન્કમમાં વૃદ્ધિ કરી શકો. સેકન્ડરી ઓપ્શન શોધો કે અચ્છા હું નોકરી કરું છું તો આની સાથે બીજી કઈ એવી વસ્તુ કરી શકું કે જેથી કરીને મારી ઇન્કમમાં વૃદ્ધિ થાય. કારણ કે આ મોંઘવારીની ચર્ચા એને કોઈ અંત જ નથી. આવતા વર્ષે પણ સેમ જ ન્યૂઝ તમે સાંભળશો કે ઓહ આ વર્ષે પણ આટલી બધી મોંઘવારી વધી ગઈ. એ વધતી જ રહેશે, હું અને તમે એમાં કંઈ જ નહીં કરી શકીએ. મારા અને તમારા હાથમાં પોતાની ઇન્કમ છે, એના ઉપર ફોકસ કરીએ. શું કહો છો? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. આઈ હોપ કે વાત સમજાઈ હોય.